0: Soon, you could be on your way. Southall Travel, the specialists for any airline, anywhere, anytime. 0208 574 8410.
1: No more worries for me or you.
2: Southall Travel, at all protected.
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
4: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ
4: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે. આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: Call 020-8900-2323. The Star Tours.
4: Travel once and you will travel again and again.
2: भक्ति, प्रेम और समर्पण की एक दिव्य कहानी.
5: मत जाओ काना, क्यों जा रहे हो?
6: क्योंकि नियति मेरे बस में नहीं.
2: देखिए कृष्णा, राधा, रुक्मिणी और सत्यभामा की अमर लीला.
6: वचन दिया था राधा को निभाना पड़ेगा.
2: कृष्णावतारम इन सिनेमाज नियर यू.
6: ये बंसी तुम्हारी राधा और मेरा नाम भी.
7: एक बढ़िया कड़क गर्मा गर्म चाय मिल जाए तो आए हाय मजा आ जाए.
8: अरे समझो, हो गया. रॉयल चाय है ना, अब भी बन जाएगी. सिर्फ पैकेट खोलो और गर्म पानी में घोल लो, चाय तैयार, वो भी रॉयल टेस्ट के साथ. रॉयल चाय, झटपट, कहीं भी, कभी भी.
9: This Eid, skip the queues and save with Ambala. Pre-order before the 10th of May and enjoy 20% off your order. Use code EARLYEEDSAVER online or in store. From stunning gift tins to rasmalai and moti chur laddus. Don't wait. The offer ends on the 10th of May.
2: Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app. Gold Breakfast with Kajal. Tasty track of the hour brought to you by Coca Noodles.